0: અને સ્માર્ટ સ્પીકર માં બંધ હોસ પ્લે બીએફબીએસ યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
1: બેલાકા પ્રધાનમંત્રી એનજી બર્નહોલ્ડે યુક્રેનલાઈ દીદી આયકો સહયોગબાટ બેરાકપછી નહટ્ને બતાવનું ભાગ છ યુક્રેનલાઈ લામો દૂરીકા ક્ષેપ્યાસ્ત બનાવન આવશ્યક નયા પ્રવિધિ ર જાણકારી ઉપલબ્ધ કરાવને વહારે બતાવનું ભાગ છ પ્રધાનમંત્રી બનેપછી પહેલો વિદેશ ભ્રમણકા ક્રમમાં બર્નહોલ્ડે કીવમાં યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સંગ ભેટવાર્તા કરવાનું હો યતા રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનકા પ્રવક્તા દિમિત્રી પેસ્કોવલે બેલાયતકો આલોચના કરવાનું છ બેલાયતલે યુદ્ધ અંત્યકા લાગી સહયોગ નગરેકો વહાકો આરોપ છ
2: Britain is participating in this war on the side of the Kyiv regime. Britain is methodically and consistently adding fuel to the fire and plotting to prevent a peaceful settlement process. That is precisely what they're doing.
1: કોંગ્રેસલે બાગમતી પ્રદેશકા મુખ્યમંત્રી કિરણ થાપા મગરલે વિશ્વાસકો મત લીન પ્રક્રિયા અગી બઢાએ પ્રદેશસભા બેઠક બહિષ્કાર ગર્ને ચેતાવની દિએકો છ મુખ્યમંત્રીકો નિયુક્તિ વિરુદ્ધ પરેકો રિટ અદાલતમાં વિચારાધીન રહેકાને અંતિમ ફૈસલા વા કમતીમાં અંતરિમ આદેશ સંબંધી સુનવાઈ નટુંગીદાસમ્મ વિશ્વાસકો મતકો પ્રક્રિયા અગી બઢાવન નહુને કોંગ્રેસ બાગમતી પ્રદેશ સંસદીય દળકો અડાન છ બાગમતી પ્રદેશકા મુખ્યમંત્રી કિરણ થાપા મગરલે આજ પ્રદેશસભાબાટ વિશ્વાસકો મત લીધે હુનુહુન્છ વિશ્વાસકો મતકા લાગે હિજો બોલાઇએકો પ્રદેશસભા બેઠક સહમતિ જુટ્ન નસકેપછી બસ્ન નસકેર આજકા લાગી સ્થગિત ભએકો હો હિજો દિનભર પટક પટક બેઠકકો સમય પરિવર્તન ગરીએ પણ દલહરૂબીચ સહમતિ જુટ્ન સકેન અંતત પ્રદેશસભા બેઠક આજ દિવસો 4 બજે બસ્ને ગરી સકિએકો છ પ્રદેશસભા સચિવ રામકુમાર પૌડેલે વિશેષ કારણવશ રાતી 8 બજેકા લાગે તોકિએકો બેઠક સમેત બસ્ન નસક્ને સૂચના જારી ગર્નુભએકો થિયો સભામુખલે પ્રદેશસભા નિયમાવલી અનુસાર બેઠક આજ દિવસો 4 બજેકા લાગે પુનઃ નિર્ધારણ ગર્નુભએકો હો મુખ્યમંત્રી થાપા મગર એમાલે નેકપા ર રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીકો સમર્થનમાં 4 ભદોમાં મુખ્યમંત્રી નિયુક્ત હુનુભએકો થિયો 104 સદસ્ય પ્રદેશસભામાં વિશ્વાસકો મતકા લાગિ કમતીમાં 53 સાંસદકો સમર્થન આવશ્યક પર્છ સત્તા સાઝેદાર દલહરૂભિત્રી દેખિએકો વિવાદકા કારણ મુખ્યમંત્રી થાપા મગરલાઈ વિશ્વાસકો મત જુટાઉન ચુનૌતી દેખિએકો છ વિશેષ ગરી રાપ્રપાભિત્ર વિશ્વાસકો મતલાઈ લિએર વિવાદ છ આજ દિવસો બસ્ને પ્રદેશસભા બેઠકલે મુખ્યમંત્રી થાપા મગરકો સરકારલાઈ પ્રદેશસભાકો વિશ્વાસ કાયમ રહન્છ વા રહદૈન ભન્ને ચુંગ લગાઉનેછ કોંગ્રેસલે ભદૌ 11 ગતે મહિલા ઉદ્યમશીલતા સંમેલન આયોજન ગર્ને ભએકો છ મહિલા આર્થિક સશક્તિકરણ ઉદ્યમશીલતા પ્રવર્ધન તથા આર્થિક રૂપાંતરણમાં મહિલા ઉદ્યમીકો ભૂમિકા બઢાઉને ઉદ્દેશ્યલે સંમેલન આયોજન ગર્ન લાગેકો હો કેન્દ્રીય નીતિ અનુસંધાન તથા પ્રશિક્ષણ પ્રતિષ્ઠાનલે લલિતપુરકો સાનેપાકો પાર્ટી કેન્દ્રીય કાર્યાલયમાં સંમેલન આયોજન ગર્ને જણાવેકો છ સંમેલનમાં 10,000 બળી સહભાગી હુને અપેક્ષા ગરિએકો છ કાર્યક્રમમાં મહિલા ઉદ્યમીકા ઉત્પાદન તથા સેવાકા 80 ભન્દા બળી સ્ટલ સમેત રાખીને આયોજકલે જણાવેકો છ સંમેલનમાં સ્ટાર્ટઅપ એમએસએમઈ ર એસએમઈ લગાની તથા વિત્તીય પહોંચ બજાર વિસ્તાર ર પ્રવિધિકો પ્રયોગ લગાયતકા વિષયમાં છલફલ હુનેછ ડડેલધુરાકો અલી તાલ 5 કો શ્રી ભગવતી પ્રાથમિક વિદ્યાલયકી બાલ વિકાસ સહજકર્તા મંજુ દેવી બોહરા વિરુદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દા દાયર ભએકો છ ઝુટા શૈક્ષિક પ્રમાણપત્ર પેશ ગરેર નિયુક્તિ લિએકો આરોપમાં અખ્તિયાર દુરુપયોગ અનુસંધાન આયોગલે વિશેષ અદાલતમાં આરોપપત્ર દાયર ગરેકો હો બોહરાલે ભારતકો ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદબાટ હાઈ સ્કૂલ ઉત્તીર્ણ ગરેકો ભન્દી નકલી માર્કસીટ સર્ટિફિકેટ ર પ્રોવિઝનલ પ્રમાણપત્ર પેશ ગરેર વિદ્યાલયમાં નિયુક્તિ લિએકો અખ્તિયારકો દાવી છ 40 દિનપછી કોદારી રાજમાર્ગ અસ્થાયી રૂપમાં સંચાલનમાં આવેકો છ 31 અષાઢદેખિ બંધ સડકમાં 3 વટા ઠુલા પહિરો પંચાએર નયાં અસ્થાયી ટ્રાક નિર્માણ ગરિએકો હો વર્ષા કમ ભએપછી સડક ડિવિઝન કાર્યાલય સરીકોટે 6 એક્સાવેટર ર 12 ટિપર પ્રયોગ ગરેર 10 દિનમાં ટ્રાક નિર્માણ ગરેકો હો ડાકલાંગમાં ભાસિએકો 100 મીટર 4 કિલોમાં પહિરોલે થીચેકો 50 મીટર ર ઇકો પહિરોમાં સડકકો નિશાના નઈ હરાએકો કરીબ 200 મીટર ક્ષેત્રમાં નયાં ટ્રાક બનાઇએકો છ પછિલ્લો 5 આર્થિક વર્ષમાં નેપાલમાં હરેક વર્ષ ઔષધ કરીબ 250 જણા 10 વર્ષ મુનિકા બાલિકા બળાત્કૃત ભએકા છન્ પ્રહરી તથ્યાંક અનુસાર 10 વર્ષ મુનિકા 1,200 ભન્દા બળી બાલિકા બળાત્કારકો શિકાર ભએકા છન્ યસ્તા ઘટનામાં અધિકાંશ પીડિત બાલબાલિકા ચિને જાનેકા વ્યક્તિ હુને ગરેકો પ્રહરીકો તથ્યાંક છ आर्थिक वर्ष 2078-79 268-79 289-81 282-217 र 282-283 221 10 वर्ष मुनिका बालिका बलात्कृत भएका छन्। हवस् त अहिलेसम्मका खबर यति नै। नमस्कार, म कृष्ण।
0: Radio.